માણસગીત હાથે કાર્યક્રમ ખેતીવાડી થી પડા સૂટ. આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂછો અમને આપી શકો અમારા અણપત્તા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 946005124. તો ભાઈ બુનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથે તારું દી રામ રામ રામ રામ.

ભાઈ બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમેદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: ભાઈનબોનું ગીત તો આશુ પૂરું નણગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાન સ્વાગત કરો હું અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ભાઈનબોનું ગીત થકી પહેલે અમે આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હું કે ધાનની રોપાઈને બાદ આપણે જે ભાઈ બોન હે એનાને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું હે તો ભાઈનબોનો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી માંગીલાલજી તો સબથી પહેલા આપણે હામરી લેણાની વાત અને મોરે કર આપણી વાતે સર નમસ્કાર
1: નમસ્કાર જી
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં
1: જી ધન્યવાદ
0: સર જૈસા કી આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે આજ જુડ રહે હૈ ઓર આજ હમારી કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ કે ધાન કી રોપાઈ કે બાદ કિન કિન બાતો કા હમારી કિસાન ભાઈ બહેનો કો ધ્યાન રખને કી જરૂરત હૈ ક્યોંકી હમ દેખતે હૈ કે અગર હમને રોપાઈ કર દી હૈ ઓર હમ સમય સમય પર નિરીક્ષણ નહીં કરેંગે છોટી છોટી જો સમસ્યાએ હોતી હૈ ઉનકા ધ્યાન નહીં રખેંગે તો કઈ સમસ્યાએ હમે ધાન કી ખેતી મેં દેખને કો મિલ સકતી હૈ તો સબસે પહેલે આપ હમે યહી બતાઈએ કે ધાન કી ખેતી મેં રોપાઈ કે બાદ હમે કિન વિશેષ બાતો કા ધ્યાન રખના ચાહીએ
1: જી દેખે જબ બાત હમારે યહાં ઇસ ક્ષેત્ર કી ધાન કી આતી હૈ તો જબ હમ બાત ધાન કી કરતે હૈ તો હમારે ક્ષેત્ર મેં કઈ પ્રકાર કી વેરાયટી હૈ કિસ્મે હૈ ઉસકી ધાન હોતી હૈ તો દેખે ધાન મેં કુછ ચીજે હૈ જો હમે દેખને કી જરૂરત હોતી હૈ તો વો જો રોપાઈ સે લેકર જો હૈ આપકા જો કટાઈ તક સારા ધ્યાન રખના પડતા હૈ લેકિન શરૂઆત કે જો 30 સે 40 દિન હૈ વો કાફી મહત્વપૂર્ણ હોતે હૈ ધાન કો દેખને કે લિયે ઓર ઉસકા નિરીક્ષણ કરને કે લિયે
0: બિલકુલ
1: તાકી ઇસ સમય જો પૌધો કી જો સહી પહેચાન પાણી ખરપતવાર ઓર કીટ જૈસે નિયંત્રણ હૈ ઉનકા ધ્યાન રખા જા સકતા હૈ ઓર યે સભી હૈ જો હમારે અવલોકન કરને સે ખેત મેં જાકર યે દેખા જા સકતા ઓર હમે સમજ આ સકતા હૈ કે હમ ક્યા કરના ચાહિયે
0: બિલકુલ
1: તો જૈસે રોપાઈ કી હમ બાત કરતે હૈ તો જબ આપને ધાન રોપ દી તો ઉસકે 7 દિન તક હૈ વો મહત્વપૂર્ણ હોતે હૈ પહેલે 7 દિન તો ઇન 7 દિન મેં સબસે પહેલે ચીજે દેખને કી વો યે હૈ કે દેખે કે સભી પૌધે સહી જમ ગયે યા નહીં જમે પહેલી ચીજ તો યે કે આપને રોપાઈ તો કર દી
0: બિલકુલ
1: લેકિન સારે પૌધે જમ રહે હૈ નહીં જમ રહે વો દેખે દૂસરા જો પૌધે અગર કોઈ સૂખ ગયે હૈ યા જગહ ખાલી હો ગઈ જૈસે ખાલી ખાલી જગહ દેખતી હૈ તો આપકો વાપસ સે વહાં પે નયે પૌધે લગાને કી જરૂરત હૈ
0: બિલકુલ
1: અગર આપ એસા નહીં કરતે હૈ તો આપકી વો જગહ ખાલી રહ જાયેગી ઓર ઉત્પાદન મેં ઉસકા જો હૈ દેખને કો મિલેગા પ્રભાવ इसके साथ ही जो कमजोर पौधे हैं उनकी पहचान करनी चाहिए और देखना चाहिए कि पौधे कमजोर क्यों हैं तो ये बहुत जरूरी है।

અણસ્કિત હાથે કાર્યક્રમ ખેતીવાડી થી પડા સૂટ. આપને મારો આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સૂચો અમને આપી શકો અમારા અણપત્તા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈન બુનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથે તારું દી રામ રામ રામ રામ.

ભાઈ બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમેદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.